0: છે ની તમારા
1: તમારા
0: હવાદાર જમાદાર અને ફોજવા
1: ફોજવાળા
0: અને ઉપરી અમલદાર પણ પટાવાળા તારા એ તારા પટાથી હુકમ ચાલે છે અમારા.

0: શેઠ છે અમારો, અમે નોકર તમારા,
1: તમારા
0: ને પેઢી તમારી ચાલે ને વૈવક છે
1: અમારા,
0: કારકુન મુનિ મેનેજર મારફતિયા
1: તમારા,
0: ભલે દોડા ધામ અમે કરીએ પણ
1: સિક્કા જાય તમારા.

ગેંગદાર છે અમારો અને દેવાદાર તમારા ને જીરો છો અમોને અને વિશ્વાસ પર અમારા ના વ્યાજ પણ ચૂકવતા હિસાબ બેઠે તારા તો મૂડી ક્યાંથી આપીશું વહે જાતા ચળવ

0: ડીઝી લોકર બીચે વ્યાકરાર પાછે ઓ સુવિધો મુહૈયા કરાઈ ચો હે એ પાછે અબ ડીઝી લોકર એપ યા વેબસાઇટ માથે લોગ ઇન કર જન આધાર રો કાગજ ડાઉનલોડ અર સુરક્ષિત રાખ્યો જા સકે હે ઇસ આગે જન આધાર નું જોડી નેરી નેરી સરકારી યોજનામાં અર સેવામાં સારું એનરી ડિજિટલ કોપી કામ લી જા સકેલા ધ્યાનયોગ હૈ કે રાજ્યમાં પીરવારા ની પિછાણ સારું જન આધાર ખાસ કાગજ હૈ પ્રદેશમાં જન્મતાઈ બચ્ચાના મર જવાની રેટ IMR લગાતાર કમ ફેર રહી હૈ સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ કાની મિલી જાણકારી રે મુજબ શિશુ મૃત્યુ દરમાં એક અંકરી કમી દર્જ કરી ચી હૈ સ્વાસ્થ્ય વિભાગમાં શિશુ સ્વાસ્થ્ય રો કામ દેખ રહ્યા પરિયોજના નિદેશક ડોક્ટર પ્રદીપ ચૌધરી આકાશવાણી ને બતાયું કે લગાતાર સ્વાસ્થ્ય જાંચ ટીકા લગાવણ અર સ્વાસ્થ્ય જુડિયા સુવિધામાં બઢોતરી બચ્ચાને બહેતર દેખભાલ મિલ રહી હૈ
1: હમારે રાજ્યમાં જો નવજાતો કી જો બીમાર નવજાત હૈ સ્પેશિયલી ઉનકી જો ઉપચાર કે લીએ જો સુવિધાઓ કા વિસ્તાર હુઆ હૈ અભી રાજ્યમાં 71 સ્પેશિયલ નિબોર્ન કેર યુનિટ્સ જે ઉનકો સામાન્ય ભાષામાં આપ નર્સરી ભી બોલતે હૈ ઓર લગભગ 1,20,000 કે લગભગ નવજાત વિત્તીય વર્ષ 25-26 મેં ઇન યુનિટ્સ મેં ભરતી કર ઉપચારિત કિયે ગયે થે ઉસકે અલાવા આશાઓ દ્વારા ઘર ઘર જાકર જો નવજાત હોતે હૈ ઉનકી હોમ બેસ નિબોર્ન કેર વિઝિટ કિયા જાના ઉસકે બાદ 3, 6, 9, 12, 15 મહિને પે ભી બચ્ચોં કી વિઝિટ આશાઓ દ્વારા કી જાતી હૈ ઉનકા ટીકાકરણ ઇન્શ્યોર કિયા જાતા હૈ ટીકાકરણ કા ભી બહોત ઇમ્પોર્ટન્ટ રોલ રહેતા હૈ શિશુ મૃત્યુ દર કો કમ કરને મેં
0: હિંમત અર ખુદરા માન રી અમર નિશાની મહારાણા પ્રતાપ રી જયંતી અર હલ્દી ઘાટી રી લડાઈ માં અકબર રે ખિલાફ જીત રા 450 સાલ પૂરા ભેવણ રે મોકે આજ પ્રદેશ માં કઈ કાર્યક્રમ રાખી છ્યા રાજ્યપાલ હરિભાઉ બાગડે ભારતીય ક્ષત્રિય મહાસંઘ રી ઓર જયપુર માં રાખી છ્યા માન જલસા માં મહારાણા પ્રતાપ ને યાદ કરતા થકા મારા આદર્શા માથે ચાલણ બાબત કહ્યો શ્રી બાગડે કહ્યો કે મહારાણા પ્રતાપ ની જિંદગી અન્યાય અર અનૈતિકતા લડવારી સીખ દેવે હૈ મહારાણા પ્રતાપ ની જયંતિ રે મોકે ઉદયપુર માં શોભાયાત્રા નીકાળી છી અર રાષ્ટ્ર ચેતના સંકલ્પ સભા રાખી છી કાર્યક્રમ માં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ન્યારી ન્યારી ધાર્મિક પીઠા રા સાધુ સંત અર મોટી તાદાદ માં લોક શામિલ થયા ઈ મોકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રા સર સંઘ ચાલક મોહન ભાગવત મહારાણા પ્રતાપ રી લડાઈ ને દેશ રી સ્વતંત્ર ચેતના ખુદરા માન અર સાંસ્કૃતિક અસ્મિતા રી હિફાજત રી નિશાની બતાઈ
2: હલ્દી ઘાટી યુદ્ધ મે વિજય હુઈ મહારાણા પ્રતાપ કી ભારત કે પક્ષ સે લડને વાલે લોગો કી વહા લડે થે થોડે સે મેવાર કે વીર મેવાર કી જનતા કે સાથ રાણા પ્રતાપ નેતૃત્વ કર રહે થે લેકિન ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પૂરા ભારત ઉસ લડાઈ પર નિગાહે ટિકાએ બેઠા થા ઓર ઉસ લડાઈ ને યે તય કર દિયા કે યે જો વિદેશી આક્રમણ હૈ ये भारत को झुका नहीं सकते हम भारतवासी अपने धर्म संस्कृति सहित यहाँ पहले से है बाद में भी रहेंगे
0: વીર યોદ્ધા મહારાણા પ્રતાપ રી જયંતી રે મોકે પાલી સમેત ન્યારા ન્યારા જિલ્લા માં ફૂલ ચઢાવણ અર ગૌરવ ગાન રા કાર્યક્રમ રાખી છ્યા ઈ મોકે સલુમ્બર જિલ્લા રા ચાવંડ માં મહારાણા પ્રતાપ સ્મારક સ્થળ માથે મહારાણા પ્રતાપ રી મૂર્ત માથે ફૂલ માળા ચઢાઈ જી અર ખાસ કાર્યક્રમ રાખી છ્યો પાલીમાં રાખી છે કાર્યક્રમમાં પશુપાલન અને દેવસ્થાન મંત્રી જોરારામ કુમાવત મહારાણા પ્રતાપ રી મુહૂર્ત માથે સિરધારા ફૂલ ચઢાયા વચ્ચે ન્યારી ન્યારી સામાજિક સંસ્થા મારી ઓરો જુલૂસ અર રેલી નીકાળી છે અજમેર જિલ્લારા કિશનગઢમાં સ્કૂટર મોટરસાઇકલ ચલાવણ વાળાને હેલ્મેટ દેર યાતાયાત સુરક્ષા રો સંદેશ દિયો છો ઝુંઝુનુમાં આજ નવા અગ્નિવીરા નો માન કરી છો એ મોકે રાખી જ્યા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર અરુણ ગર્ગ કહ્યો કે ઝુંઝુનુ જિલ્લો હિંમત અર બહાદુરી સારું નારી ઓળખાણ રાખે હૈ અર વઠા ફોજ માં ભરતી ભેર દેશ રી સેવા કરણ રી રીત રહી હૈ વ કહ્યો કે એડા જલસા નૌજવાના ને આગે બઢવારી સીખ દેવે હૈ અર અબ મોસમ રાજ્યમાં કઈ ઠોણા લાડલા દિના હુઈ બિરખાઉં પારો ઉતર્યો હૈ કઠે કઠે તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ તાઈ કમ થયો ચોમાસાઉં પહેલી રી બિરખા રા અસર અબ આખા રાજ્યમાં લૂ રો અસર ખતમ વેક્યો હૈ મોસમ વિભાગ રે મુજબ કાલ શ્રી ગંગા
3: આકાશવાણી બાંસવાડા કા યે માહી ચેનલ હૈ શામ કે 7 બજે હૈ અબ ટ્રાન્સમીટર સે જુડે હુએ શ્રોતા સુનેંગે ઇંગ્લેન્ડ મે ખેલે જાને વાલે ICC મહિલા T20 क्रिकेट विश्व कप 2026 क्रिकेट श्रृंखला में खेले जा रहे मैच की द्विभाषीय बॉल बाय बॉल कमेंट्री का सीधा प्रसारण और लाइव स्ट्रीमिंग से जुड़े हुए

ભગવાન ભૈરવને સ્વરાડી વિનાબેનનો રામ રામ રામ રામ. દીકરો બેનો, આ બુધવારનો દાડો ને હંગરી બેનોની આ બુધવારનો દાડો યાદ ને હંગરી બેનની સ્વર માટે આવી ગઈ. દીકરો બેનો, જે સ્વરનો ટેમ હે એ તો જરાક અગર પસંદ થઈ જાય, પણ બેનોને જે વાર હે એ તો યાદ રસ ખરો. બેની પાસે સ્વર માટે હંગરી આવી પડી હે, કેમ કે આપણો જે બેનોનો કાર્યક્રમ હે બેને હંગરી સ્વર માટે આવી જાય. ને કે બેનોને કે કામની વજેથી કે કોઈ બેન નહીં આવી શકી હે તો એ બી આપણી વાતે હે હોણી થકી વગર. બેનો દીકરો, આજે હું વાત કરવાની હું પૂરી વેવરાબેન જાણકારી આવી ગઈ, કેમ કે બેને મારી એમ જોઈ થકી હે કે આજ તો વેણાબેન આવી થકી હે, હું વાત કરવાની હે તો કેમ ને ગઈ હું વાત કરવાની. એક વખત વેવરાબેન જાણકારી આવી દે ને પછી વાત કરે. બેનો, આજે વાત કરેગા આપણે 1 જૂન થકી 30 જૂનની આ ખેત બચાવ અભિયાન, એ હેરોજ આપણે વાતે થઈ શકી થકી હે તો એ વાત કરેગા. બીજી વાત કરેગા મરુસ્થલી ઓર સુખ નિવારણ દિવસ, એની બધા વાત કરેગા. બીજી વાત કરેગા મહિલા સરકારી યોજનાનો લાભ હરતે ઉઠાવે, એની બધા વાત કરેગા. બીજી વાત હે સુષ્માબેન થકી કે ખેતીને હાથે હાથે સુષ્માબેન સિલાઈનું કામ કરેલી થકી હે તો આપણી દૈનિક આવશ્યકતાની પૂર્તિ હરતી કરેલી થકી હે, તો આની વાત બી આપણે હોણંગા. બીજું સંદેશ વગેરે ગીત વગેરે એ બી હોણંગા. બેનો, આ તો શું પૂરી વેવરા બેન જાણકારી, કેમ કે બેનાને ઇંતજાર રહે કે કઈ કઈ વાતે આ સોરા માટે થવાની હે. બેનો, આ તો વેવરા બેન જાણકારી આ દીધી. અને હવે આપણે વાત કરા કે ખાસ કરીને આજે બૈરીનો કાર્યક્રમ હે, આવા લાખો બૈરી

0: आपो कार्यक्रम होने के थकन है सोरा माते भी अभी थकन है तो बैरोना कार्यक्रम में आपने बात करें कि महिला सरकारी महिला बहनों जो सरकारी योजना में ना भरते उठावे देखो बहनों आपने तो बहनी है जो भी खेती बाड़ी है सब्जी भाजीपालो है हमरो अपने काम करे वेसन सब करा पर जो सरकारी योजना में એનો લાભ બી ઉઠાવવો બહેનોને ઘણો જરૂરી છે. બેને ધ્યાનમાં રાખીએ તો તો પછી આ જે યોજનાનો લાભ ઉઠાવી શકે. બેનો આપણે વાત કરીએ કે રાજ્ય સરકારની કેન્દ્ર સરકારે એ મહિલા બેને હરો જે રોજગાર પ્રાપ્ત કરવા હરો કઈ યોજના કાઢી રીતે કી જેને મેં આપણે જે કૌશલ પ્રશિક્ષણ સરકારી યોજના હે એ ઘરે બેઠા જે વર્ક ફ્રોમ હોમ કરીને એક કામ હે તો એનો વિકલ્પ ખાસ કરીને હે કે ઘેર બેઠા આપણે જે રોજગારી પેદા કરી શકા. મુખ્યમંત્રી વર્ક ફ્રોમ હોમ આ જોબ વર્ક યોજના યાની કે કૌશલ વિકાસ કેન્દ્રને માધ્યમ થકી પ્રશિક્ષણ લઈ ને આપણો જે સ્વરોજગાર હે શરૂ બેને કરી શકે. કેમ કે બેનો ઘણી ખારી ભણેલી કી બેને હે બેરોજગાર બેઠી થકી હે તો બેનાની દિમાગને રેક ભાઈ હું કામ કર કઈ રીતે આપણો રોજગાર બળાવવા. તો બેનો જેમ કે સ્વયં સહાયતા સમૂહ હે આપણે હર ગામ મેં કસ્બા મેં ઘણા ખરા સમૂહ તો સાલી રીતે થક ભી બેને જોડેલી ભી હે એના જરીએ જે સરકાર દ્વારા થઈ કે જે 50,000 નો આજે લાભ હે ઋણ હે અનુદાન હે એ યોજના તરફથી કે આપણને મળી રહ્યું થકું હે. બીજું આપણે રાજસ્થાનની વાત કરીએ કે મહિલા નિધિ યોજના હે મહિલા બેને આજે સ્વરોજગાર ઉદ્યોગ શરૂ કરવા હરો અને યોજનાને તરત કે આની શરતે હે એની ઋણ હે એને ઉપલબ્ધ કરાવી દીધે કહે તો કેમને અગર આપણું પતું રાખા તો પછી આની યોજનાનો હે લાભ લઈ શકા. બેનો રોજગાર મેળા બી લાગે આપણને અગર ખબર નહીં હો ભાઈ કઈ રીતે એનો ફાયદો લઈ શકાય તો રોજગાર મેળો લાગે એને મેં નજદીકી જે બી જિલ્લા હે રોજગાર કાર્યાલય હે વહા જઈને સંપર્ક બી કરી શકે. સમય સમય માટે રોજગાર મેળા આપણે આયોજિત કરે તો કેમની બહેનો રોજગારને જે બી બાધાઈ હે દૂર કરવા હરું આ એસટીઈએમ જે ક્ષેત્રમાં હે સૂર્ય હરુ હે મહિલા બેને હરુ હે શિક્ષા સંબંધી હે વ્યવસાયિકના પ્રશિક્ષણ હે એ પ્રશિક્ષણ કરાવીને એનો બળાવો કરીએ થક હે ને એ જાગૃતતા ફેલાવી થક હે. તો કેમની બહેનો આ બેને હે સરકારી યોજનાનો જરૂર લાભ ઉઠાવે ને આપણું જે રોજગાર હે આગળ વળાવે. બહેનો દેખો આ વાત આપણે કીધી પણ એ અગાડી બીજી બી વાત કરંગા પણ એનએસ બાળાને આજે સુષ્માબેન ખેતીની હાથે હાથે સિલાઈ ને આપણી જે દૈનિક આવશ્યકતાની પૂર્તિ હરતે કરી રહી હે તો કેમની બહેનો આ સુષ્માબેનની આપણે વાત હોણા ને પછી જે બી અગાડી વાત હે કર. આજ હમ બાત કરતે હે કે સુષ્માબેન સે જો સિલાઈ કા કામ કરતી હે. સુષ્માબેન રામ રામ.
1: રામ રામ.
0: રામ રામ. સુષ્માબેન આપ ક્યા કરતી હે મુજે વિવરાબંધ જાણકારી દીજીએ કે જો અપની ગ્રામીણ બહેને હે શહેરી બહેને હે ક્યા કરતી.
1: મેરા નામ સુષ્મા હૈ ઓર મેં બાંસવાડા મેં 2001 મેં શાદી કરકે આઈ ઉસકે બાદ સાલ ભર કે બાદ મુજે એસા લગા કે મુજે હસબન્ડ સે પૈસા ના લેકે અપને ખુદ કા હાથ ખર્ચ ચલા સકું એસા મેરે દિમાગ મેં આયા. ફિર મેને ધીરે ધીરે યું સોચા ફિર મતલબ પડોસી સે લેકે મશીન લેકે મેને ધીરે ધીરે કરકે પહેલે તો બ્લાઉઝ બનાના સીખા ઉસકે બાદ પેટીકોટ હૈ સૂટ હૈ સલવાર હૈ ઓર સ્કૂલી બચ્ચો કે ડ્રેસ હૈ યે સબ ચીજ મેને ધીરે ધીરે કરના ચાલુ કર દિયા. ઉસકે બાદ ફિર થોડે બહોત ખેતી ભી હૈ મેરે યહાં ઉસમે ભી અપને થોડો બહોત ટાઈમ નિકાલ કે ચાવલ હૈ દાલ હૈ યે સબ કરકે ધીરે ધીરે કરકે હમને અપની ગ્રહસ્થી યહાં જમાઈ એક છોટા સા મકાન ભી હમને બનાયા.
0: પણ સુષ્માબેન મુજે યે બતાઈએ કે આપકે દિમાગ મેં કેસે આયા કે મેં સિલાઈ હી કરું.
1: તો કે હે થોડો બહોત હસબન્ડ કે હાથ ખીચને સે કુછ મતલબ કે કુછ માંગતે હૈ તો અપના નહીં દિલા સકતે હૈ બાર બાર કિસી સે હાથ ફેલા કે માંગને સે અચ્છા હૈ કે અપના ખુદ ક્યું નહીં અપને પાંવ પર ખડે હોકે અપને બચ્ચો પૂરા કર સકે इसलिए मेरे दिमाग में सिलाई करने का सूझा इसलिए मैंने ये धीरे धीरे करके अपना काम चालू कर दिया.
0: हाँ बहन बहुत अच्छी बात बता रही हो आप. पर सिलाई क्या क्या करती हो क्या क्या सिल लेती हो और दिन का खर्चा कितना निकल जाता है इनकम कितनी हो जाती है वो बताइए.

મકાન બી બનાવ્યું. દેખો ભાઈ, અગર સુષ્મા બેન ને તરત હે કે આપણે હંગ્ર બેને એક જીત થકી ભાઈ કામ કરે તો એ કામ આસાન થઈ જાય. પણ ભાઈ એક હીકવાની લલક હે એ રાખવી જરૂરી હે, તાકી આપણે હર કામ હે સરળ થઈ શકીએ. બેનો દેખો, આ તો આપણે સુષ્મા બેન ની વાત હોણી, ને હવે વાત કર કે મરુસ્થલી સુખા નિવારણ દિવસ ને બારા. કેમ કે બેનો, આપ તો ખેતી ને જુડે થ કહે, જે ભી ખેતી સંબંધી જાણકારી હે એ તો આપણને રાખવી છે. બીજું બેનો, આ સુખા દિવસ ભી આપણે મનાવી થયું કે મરુસ્થલી સુખા દિવસ 17 જૂન ને દાડે આ જે દિવસ એ મનાવે, તો એની આપણને ધ્યાન ભી રાખવું હે કે બેનો દેખો, આનો ખાસ ઉદ્દેશ્ય હે કે જે ભૂમિ હે એ બંજર થતી જઈ રહી હે, ભૂમિ ક્ષરણ થઈ રહી થકી હે, સુખા જેવી ગંભીર સ્થિતિ થઈ રહી થકી હે, પર્યાવરણમાં સમસ્યા આવી રહી થકી હે, તો એને થકી ભાઈ લડવા હારું હર માનવીને જાગૃતતા રાખવી જરૂરી હે. એવું નહીં કે કિસાન બેને હે, કિસાન ભાઈ હે, ઈસ ભાઈ જાગૃત રહે. હર માનવી, હર નાગરિકને આ જાગૃત રહેવું જરૂરી હે. કેમ કે જે મરુસ્થલીય સુખા હે એ હર ક્ષેત્ર મેં થઈ રહ્યું થકું હે. કેમ કે એને બચાવવા હારું, એને રોકથામ કરવા હારું જે જલવાયુ પરિવર્તન, જે માનવીય ગતિવિધિયા હે, એ કઈ જગ્યા ઉપર સુખાની સ્થિતિ પેદા થઈ રહી થકી હે. સુખા એક એવી બડી સમસ્યા થઈ ગઈ હે ભાઈ કે તમે પૂછો ન કે. ઘણા જિંદગી હે ખરાબ થઈ રહી થકી હે. આપણે જે પર્યાપ્ત પાણી હે, ભોજન હે, એ આપણે પ્રાપ્ત નથી કરી શકતા, એ મુશ્કેલ થઈ રહ્યું થકું હે. તો એને હેરું ભાઈ આ સુખા દિવસે હર નાગરિકને જાગૃતતા કરવા હારું મનાવી થકે હે 17 જૂન ને દાડે. આનો ખાસ ઉદ્દેશ્ય છે હે કે આપણે ભૂમિને બચાવીને રાખવી હે, આપણે ધરતી માનીને સુરક્ષિત રાખવી હે, તાકી આવા વાળું જે ભવિષ્ય હે, આવા વાળી પેઢી હે, એ જીવિત રહી શકે. દેખો આપણે ભૂમિને કઈ પ્રકારની જે રાસાયણિક હે, કેમિકલ હે, એ મેં જઈ રહ્યું થકું હે, એને થકી આપણે ભૂમિ હે બંજર જઈ રહી થકી હે, નષ્ટ થઈ રહી થકી હે, ને એને મેં પછી આપણે આની ભૂમિ આણા ખેત મેં ફસલ કરી રહ્યું થક હે, તો એ ખોખલો થતો જઈ રહ્યો હે. તો એને બચાવવા હારું હર નાગરિકની જિમ્મેદારી હે, આપણી ભૂમિને બચાવીને રાખો, સુરક્ષિત રાખો, ને જે સુખાપન હે એને સમાપ્ત કરો. બેનો દેખો, આ તો આપણે વાત કરી, પણ સોરો ભર્યો થકો હે. બેને મારા હામે જોઈ રહી થકી હે કે ભાઈ વીણા બેન તો વાતે માતે વાતે કરતા જઈ રહે, પણ આ સોરા માટે એક ભજન હોણું હતું, ને ભજન ને આતે જે બી સંદેશ તો એ બી આપણે હોણાંગા, પણ પેલે ભજન હોણા ને પછી આગળ વાત હે કરા.

0: आकाशवाणी बांसवाड़ा का FM माहिर चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं, दुनिया के किसी भी कोने में सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का अपना FM माहिर चैनल। आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज ऑन AIR बिना किसी स्पेस के, NEWSONAIR न्यूज ऑन AIR। आप जैसे ही टाइप करेंगे यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माई चैनल। याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR। हमें रहेगा आपके फीडबैक का इंतजार। नमस्कार।
1: प्रसार भारती के पास है भारतीय संस्कृति की अनमोल धरोहर। इसमें शामिल है शास्त्रीय संगीत, नृत्य, साहित्य, नाट्य विधाएं, धारावाहिक, वृत्त चित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग। और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की DVDs और CDs हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए। प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना, तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in। याद रहे www.prasarbhartiarchives.co.in।
2: બેનો દીકો, આ સંદેશ વિના અને હવે જાતે જાતે જરાક આપણી બેનને વાત કરવા કે આ બેનાનો કાર્યક્રમ હે, બેને બેઠી થકી હે, પણ દેખો બેનો, હર કામ કાજ કરી થક હે, હર સબ ઠીક હે, પણ આના બદલતા મોસમે આપણું ધ્યાન રાખવું હે, કેમ કે આના મોસમે આપણે ધ્યાન નહીં રાખાંગા તો પછી આપણે તબિયત ખરાબ થઈ જાયગા। દેખો કઈક વાર તો ભાઈ આ બદલ થઈ જાય હે, ડાડો મોસમ થઈ જાય, કઈક વાર ગરમી થઈ જાય, મનમાં ઉમસ થઈ જાય હે, એવી સ્થિતિ પેદા થઈ જાય હે, તો બેનો ખાસ કરીને આપણો આપણે પરિવારનો આપણે ઘરમાં નાના સુરને આનું ધ્યાન રાખવું ઘણું જરૂરી ને એની હાથે હતી બેનો આપણું બી ધ્યાન રાખવું હે ખુદનું, કેમ કે બેને હે પછી હંગરનું ધ્યાન રાખ્યું ને રાખતા રાખતા ખુદનું ધ્યાન હે ભૂલી જાય, તો બેનો આપણું ધ્યાન રાખવું, પરિવારનું રાખો ને આપણું સ્વસ્થ એ સહી રાખો બેનો, આપણે બી ધ્યાન રાખવું હે, કેમ કે વાતે હજી ઘણી કરવી થી સોરો ભર્યો તકો હતો પણ તે મેં પૂરો છે બેનો। આવતા બુધવારે હંગ્ર બેના થકી ફેરી મળંગા, એ આવજુ, રામ રામ, રામ રામ।